0: ફસે હે કમે નૂનતા તી દિમાવી કી એ તો
1: આ બધો સીગા કંક દિમાવાણે મળે રે
0: એહા ગયા વા ખાલ ગોત કવિસ નું કાંતે તા દાણી કે વિસ્તી કમા ગુળે ગે દો આદી
1: આ દે સુદેની હા બડો દેન દો
0: ઓકે દેન તી કોન કમે કમે વિસ નું બણે ઉણ તા હે મે મદેમ બહાર ટાણે એવા કઈ નું દક્કાણ
1: એવા કઈ નું દક્કા
0: કમે તો કોન લાવે ગાડો હાલ ના નોટ કોલી
1: ના નોટ કોલી રો નો જહુ નંબર વિસ ને દો
0: કી કે
1: નંબર વિસ નું જહુ ને મે દો
0: લાવે કે નંબર સે હા વિસ બુરો કોન ઉળો ને દો
1: ઓકે
0: એહેમ વી માં વર ઉફાવેર વાગુત કોળ કે દેન તી મસે કેવા ની મેને કમંગ ઉમ્મીદ સ્કુરંગે બાકી વેલા હા બાકી વેલા મેંગે